જય શ્રી કૃષ્ણ શ્રોતાઓ, યહ છે સાચી કલા વાદ્ય માધુરી। યહ કલા હમે સિખાતી હૈ કે જીવન કા હર સ્વર ઈશ્વર કી ધ્વનિ સે જુડ સકતા હૈ। જબ હમ અપને મન કો શુદ્ધ કરતે હૈ તો ઉસમે ભી વહી દિવ્ય સંગીત ગુંજને લગતા હૈ। અગલે એપિસોડ મે હમ જાનેંગે કે શ્રી કૃષ્ણ કી આઠવી કલા અલંકાર માધુરી, યાની અલંકારો કી મધુરતા। તબ તક કે લિયે નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। દોસ્તો, सुनते रहो, सुनते रहो। इसी के साथ सुनते हैं हम एक छोटा सा सुंदर गीत।